0: વેલકમ બેક જી. બે જેમ અલેશ કેવું રેદો ગુરુ બને કલર છે મિસકાલ દિલારે સોખત જી. અસલામ અલેકુમ. જી જી સૈફ અલી ના મુબારક છે. જી
1: બિલકુલ
0: દગા ખબર સિચ્યુએશન છે. કાલ ડેર પર મુશ્કેલ મને મિલાવી જી. જી કુરબાન કાલ માં મિલાવશો યુ જહાન મને કહું મુસ્તર ખબર છે દગા જરી સરી દી રાબરો તો વ્યાય કેના છે ઈદ દગા દરિયા મારે સરંગી તેરી છે
1: સલામ.
0: ખબર છે પ્રોગ્રામ છે ટૂલ ખાલે ગોરવી છે બધી કીધી મશેરોન હવે દેખી દેમિજ યંગ તબકા હૈ દેખી દેમિજ એજ્યુકેટેડ અગ ખલક વી તો દેખી દેમિજ અગ ખલક વી છે અગો તાલીમ નેવી કરે છે ઓ દે હર કિમ અવરીદુન કી જિદાય કેના અગ ખપલ ખપલ ચાઈસ વી ખપલ ખપલ ખુશની વી સોક ઝડા સંદરે ખુશ વી સોક ચિદા અગ મતલબ ફાસ્ટ તેજ સાંગ ખુશ વી મોડર્ન સાંગ ખુશ વી નો દે ટોલો ખ્યાલ બસુ તો સહી રા પ્રોગ્રામ કલાય કલે વિશા જે પ્રોગ્રામ કે છે ના જે ટોલો ખ્યાલ છે દાગા બસુ તુ શા

0: વાયચે મે કેટુ જી ખાન તારિક ભાઈ એન્ડ સ્વીટ ભાઈ જાની વાહ જી વાહ એસે મેસ્તે પ્રેજ દા વાલ વાઈક સા જી બિલકુલ કસ હે ના પ્રેજ દા શા પાસે લાગ્યા યા પકે ઓડે વાયચે મે કેટુ જી ખાન તારિક ભાઈ એન્ડ સ્વીટ ભાઈ જાની ગરીબોન યે ડેર કવિ બખ્તાવર યે અચ્છા સહી ચારે કામે કવિ ગરીબોન ડેર ચારે કે બખ્તાવર કામે કે બખ્તાવર યે આપો પૈસો મને કવિ શા
1: સહી
0: ઓકે જી ગુડ નાઈટ રશી ખાન દા વેલી દે.